0: आर लिसनिंग यू RM3 रेडियो रेडियो
1: 94.6 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો દરરોજ 10 થી 11 આવો અમારી સાથે
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
1: આવો અમારી સાથે. નમસ્કાર શ્રોતા મિત્રો. આવો અમારી સાથે કાર્યક્રમ સાંભળનાર અમારા બધા શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના, સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. નવરાત્રના આ પાવન નવે નવ દિવસમાં માં જગદંબાની આરાધના કરતા આજના આપણા કાર્યક્રમની સાથે પણ માતાના આરાધનાની સાથે માના ગરબા માના આરતીની સાથે આજના આપણા કાર્યક્રમને આપણે રજૂ કરી રહ્યા છીએ. રત્નાનો સપ્રેમ નમસ્કાર અને આ સાથે જ પોણા કલાકના આ સફરમાં ચાલો જોડાઈ જઈએ. આજે છે ચોથી રાત્રિ અથવા ચોથું નોરતું. દેવી દુર્ગાની આપણે પૂજા આરાધનામાં લાગી ચૂક્યા છીએ તો ભક્તિમય વાતાવરણને બાંધતા કરીએ શરૂઆત આજના પ્રથમ ભજન સાથે.

નવે નવ દિવસમાં આપણે માં દેવીની આરાધના કરીએ છીએ, તેમના મંત્ર જાપ કરીએ છીએ, તેમના કવચો ગાઈએ છીએ, તે સાથે જ અર્ગલા સ્તોત્રમ અને ભક્તિમય વાતાવરણની સાથે આયગીરી નંદિનીના સ્તોત્રને આપણે સાંભળીએ આપણા કાર્યક્રમ વચ્ચે.

वो अमारी साथे નવરાત્રીનો આ પાવન પર્વ સૌ કોઈ માટે મંગળમય રહે બચે એવી શુભકામનાઓની સાથે માં કુષ્માંડાનો આશીષ, કુષ્માંડાના આશીર્વાદ સૌ કોઈ પર બનેલા રહે. નકારાત્મકતાની ઉર્જા દૂર થાય, સકારાત્મકતા સૌ કોઈના ઘરમાં બસ આમને આમ પ્રસરતી રહે એવી જ શુભકામનાઓની સાથે પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, જય માતા દી સૌ કોઈને.